0: 94.6 98.2 आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6 98.2 तमें सांभळी रह्या छो RM3 रेडियो।
2: टाइम चेक, इट्स 10 AM।
3: दर रोज 10 થી 11 आवो अमारी साथे।
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aavo amari sathe.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે। 28 ઓગસ્ટ 2026 વર્ષ, આ મહિનાનો છેલ્લો શુક્રવાર, અને આવી પહોંચી છે રત્ન આપ સૌ કોઈનો સાથ દેવા માટે મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને। જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ આશા એ જ કરી આપ સૌ કોઈ મજામાં હશો। અને આજે શ્રાવણ સુદ પૂર્ણિમા, એટલે કે આજે છે ભાઈ આપણા રક્ષાબંધનનો પર્વ, રક્ષાબંધનના આપ શ્રાવણી પૂનમના પર્વમાં આપ સૌ કોઈનું અમે હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ। અને ભાઈ શાંતિ અંદરથી હોય છે ત્યારે બહારનો અવાજ હંમેશા ઓછો લાગે છે, માટે હંમેશા શાંતિ ભીતરમાં કેળવવાની આપણે હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ। અને આ સાથે જ આજના આપણા પ્રફુલ્લિત મનની સાથે દરેકે દરેક ભાઈ બહેન આ પર્વને ખૂબ જ ધૂમધામથી ઉજવવા માટે એકબીજાના હાથે કાંડે રાખડી બાંધીને એકબીજાને ભેટ આપી મોઢું મીઠું કરીને આ સંબંધને વધારે ને વધારે પવિત્ર રીતે આપણે મનાવવાનો એક

નકડો પ્રયત્ન કરતા રહીએ છીએ. તો ચાલો રક્ષાબંધનનો આ પર્વ આપ સૌ કોઈ માટે પ્રેમ ભરેલો રહે, ઈશ્વર પાસે આપણે એવી જ પ્રાર્થના કરીએ. અને આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને મધુરતાની સાથે આજનો આ કાર્યક્રમ અમે સજાવી રહ્યા છીએ આપ સૌ કોઈ માટે પ્રેમથી. તો બસ ચાલો કરીએ એક મધુર શરૂઆત ગીતા રબારીના સ્વરમાં મુકાયેલા આપણા આજના આ પ્રથમ ભક્તિમય ગીત સાથે. અને મધુર ગીતમાં સાથ આપ્યો છે રાહુલ મુંજરિયાએ.

તો મધુર ગુજરાતી ગીતોના એનર્જીથી ભરેલા આ ડોઝને આપણે આગળ વધારી રહ્યા છીએ. આજે છે રાખડી, એટલે કે રક્ષાબંધનનો પર્વ. અને રક્ષાબંધનનો પર્વ એ રાખડીના તાંતણે તાંતણે પ્રેમનો બંધનથી આપણે એકબીજાના આ સંબંધને વધુ મજબૂત રાખીએ છીએ. તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં વિપુલ છેડાના સ્વરમાં મુકાયેલું આ ગીત તમામ ભાઈ બહેનો માટે.

रक्षाबंधन आ पावन पर्व ने रक्षाबंधन नो जे त्यौहार छे दर वर्षे श्रावण महीना ना पूर्णिमा ना दिवसे आपणे उजवीए छे ने आ दिवसे बहनो तेमना भाई ना कांडे राखड़ी बांधे छे ने ते तेमने मिठाई खवड़ावी एक बीजा ने प्रेम थी भेट आपे छे बीजी बाजू भाईओ पासे थी आपेली आपणे कहीए ने के अपेक्षा के रखवामां एवी एवी रखवा एवी अपेक्षाओ आपणे राखीए छे के बहन नी ते रक्षा करशे अने तेमने विश्वनी तमाम बुराईओथी बचावशे અને આ તહેવારમાં ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સંપૂર્ણ પ્રતીક તેને માનવામાં આવે છે અને લોકો આ તહેવારની તૈયારીઓ બહુ જ પહેલાથી શરૂ કરી દે છે કારણ કે બજારોમાં રંગબેરંગી રાખડીઓ શણગારેલી જોવા મળે છે પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર્યું કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવ્યો છે ચાલો તમને જણાવીએ કે પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું અને તેમના અતિથિઓમાં એક શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ પણ હતા અને આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું હતું જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન એકદમ ગુસ્સામાં આવી ગયા ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર તેમના પર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પાછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેની તર્જનાની આંગળીમાં ઊંડો ઘા પડી ગયો અને ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણની આંગળીને જોઈને તેની સાડીમાંથી એક છેડો ફાડી એક ટુકડો ફાડીને ભગવાન શ્રી કૃષ્ણના આંગળીએ તેને બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું હતું કે દરેક પરિસ્થિતિઓમાં હંમેશા તેની સાથે રહીશ તેની રક્ષા કરીશ બસ તે દિવસથી રક્ષાબંધનનો પર્વ ખૂબ જ આપણે પ્રેમથી ઉજવીએ છીએ તે સાથે પૌરાણિક કથાઓ અનુસાર એવું પણ માનવામાં આવ્યું છે કે એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો અને આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી 3 પગની જમીન દાનમાં માગી લીધી હતી અને આ માટે રાજા બલિ સંમત થયા હતા જ્યારે વામને પહેલાં જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનના આગળ ઝુકાવી દીધું પગલું ભરવા માટે અને તે સાથે આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા ભગવાને રાજા બલિને વરદાન માગવા કહ્યું અસુર રાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન આપ્યું અને આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી અને માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટ માંગી લીધા અને આ સાથે જ આપણે ઘણી બધી એવી દંતકથાઓ છે જે રક્ષાબંધનના પર્વની સાથે સંકળાયેલી છે રક્ષાબંધનનો પર્વ એટલે નાળિયેરી પૂનમ કહો બડેવ કહો કે પછી રાખડી રક્ષાબંધનનો પર્વ ફક્ત મતલબ તો એ જ છે કે એકબીજાના ભાઈ બહેનના પ્રેમની આ ગાથા આપણને સમજાવે છે

અમારી સાથે રક્ષાબંધન. ર એટલે રક્ષા કરજે વીરા તારી બહેનની, ક્ષા એટલે ક્ષમા કરજે વીરા તારી બહેનને, બન એટલે બંધનમાંથી મુક્ત કરજે વીરા તારી બહેનને, ધ એટલે ધ્યાન રાખજે વીરા તારી બહેનનું, અને ન એટલે ન ભૂલતો વીરા તારી બહેનને. ભાઈ અને બહેનના સ્નેહના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે આપ સૌ કોઈને ઘણી બધી આપણે શુભકામનાઓ પાઠવતા રહીએ. અને ભાઈ બહેનનો આ પ્રેમ, એટલે કહીએ ને કે આકાશમાં જેટલા તારા છે તેટલી હોય જિંદગી તારી, કોઈની એ નજર ના લાગે, દુનિયાની દરેક ખુશી હોય તારી. રક્ષાબંધનનો આ દિવસ ભગવાન આટલી અરજ છે મારી કે મારી બહેનની, હંમેશા તું ધ્યાન રાખજે. અને આ લીલો પીળો દોરો ફક્ત દોરો છે, કાચો દોરો, પણ આ બંધન કેટલું મજબૂત. અને આ દિવસે આપણે આ બંધનને ખૂબ જ પ્રેમ અને વિશ્વાસથી સજાવી, માન અને સન્માનને જાળવતા આવો અમારી સાથે, એકબીજાના ધ્યાન, એકબીજા માનનું રક્ષણ કરતા, એકબીજાને સમજી વિચારીને આપણે આ સંબંધને વધારે મજબૂત બનાવતા આજના આપણા કાર્યક્રમને બસ અહીં વિરામ આપીશું. આજના છેલ્લા ગીતની સાથે અને આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. આજનો આ દિવસ તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈ આવે, અને ખુશીઓ જ છે આ આપણું આપણાપણું જે છે તે જ સૌથી મોટી ભેટ છે મારા વાલા. કેટલી મહેંગી, તમે એક મોંઘી મોંઘી ભેટ આપીને આ સંબંધને બસ આવો અમારી સાથે, એ પૈસાના મોલમાં ન તોલતા. સો ગાઈઝ, લિવિંગ યુ વિથ ધીસ બ્યુટિફુલ સોંગ ઉષા ખન્નાના સ્વરમાં. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થયો. ફરી મળીશું બપોરના 1:45 વાગે રેડિયો મોરિશિયસના લહેરો પટેલ. ધેન તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો.